0: 그 끄다이도 이제 그리노네. 푸원슈 수시 없다고 그래. 많은 새끼리버 공범 누나 띵카뜨나마 사루 나나 끼이나
1: 오빠!
2: 러러러 그다이 아이 라이크 바비게
1: 마마라글라브라 마마나 아이기 헬리쿠타레야카네 하바니 마마라글라브라
2: 라우트리예 세 비홍도시 아두가 자라와라시고 아두가 마마가 아이보이 에코이닝 학등 사나르가네 아주 데키디 라이크 도바코
1: 하나샤나시 오나 자라와니
2: 풋볼 로 크리켓 라는 차는 뜻이야.
1: 볼 가우시.
0: 뿡따룩다리. 하지 보블락다리.
2: 할로, 할로, 이마라.
3: 할로, 이마. 용어. 간다. 가리 하기야.
2: 자미니 락프레마.
3: 락디네야. 에 거의 됐었거니 하람 브로.
2: 하이디 하람디. 게틸 버브더니 하이드나. 아유 꿈마 벌레도 아이 토키베니
3: 아두디 마디 람빌람 강다가 쿠동티베 톡더나 코스피탄다가 레레잘라니 헤
2: 아두먹디 토모이디마
3: 카나나 강니 붕어 하우지 간기 갸면 따다나 가리 통로 신다바 하이드니 바나 하이치
1: 바빠 마마디
2: 보보코이다 자키베니 보보토 마상암디 하이 아두 쳇 자토 자토 아두
3: 哦，要要，这个。可以弄哪些不？我们一般嘛，本打的跑不得，可他还得弄点嘛，你说的是不？你跟我，啊，对的，那我去当的，咱那个木得的业务所呢？
2: 一般会银行路给。是，俺俺的
3: 干到的呀。啊，啥事儿？可以弄没得活的不哩啦，是不？ 아두 마디 폰 빠이히 브로
2: 폰디 인가샤이 폰 스위스업 레이그레마
3: 파레파레 이봉어 아이로 비자 랄로라게 파오무 파오나라시 이마 탐메 탐메
2: 아이마
1: 가나노 마마라
2: 호이호이 보복도 나바카르디 파레 하잉 라키 하이리바 할로 할로 이마디 에코이 다 라피키노 लापता छु अंगांग स्कूल सखी सते पावलोंग नरगा अब छेनी ने ये हाइजिन जरबनी
3: होय होय इमा खता रे नो मो नो मो हाउजिन खेने बुङो अशोक अपन डिमांड रे खबर दगा हाप कदर
2: ने इमा हाकुम सिदा मदु इमा गिसु आइ गिसु मिक्स थीबनी मी मांग खि बगी मो पिस्ता पाव पिबदि फई अदुसु ngasi hayeng si yeng khisi daima ai singna ba su lei
3: kari singna ba hai ba
2: hoi maxi andag mobile phone da wari queen saba ma tawi ahing da na aya ma sai ma
3: adu bu nang na ko kham ba yadra hai ba ha sai ba yadro
2: ma taw sum yeng bani da
3: is yam hang tum hang da puraga ha to khotok piram la ba di kham dauni hauji kan gi mobile da kau thok laga ha tok pe se sanna bi hoire ba di da आई पाखत पना लोरे इबुङा नंग सिबु ओथोंग न पंगि दको नंग बु पंगि रो सिंगि रो करी हाय दुइनो इमा भाप ता दे दा
2: इमा
3: नंग इवा दो था बदे इमा पाखत पने इसा जे लोरे मि
2: हौजिक अंक होतप लोरेगा लाय अमुगे कदाबा को अदुदगि लमजेल अमुक पापागा सेन गदाबा
1: लाय एक पत्तम लिबा लमजेन तम लिबा करिगिनो
2: आइन नहन हाइबदु नंग कावर मालेने किस टैलेंट हन थाइदना